0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो आरएम थ्री रेडियो
4: दर रोज 10 થી 11 આવો અમારી સાથે
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
4: Aavo amari sathe.
3: રેડિયો મનોરંજન પર આવો મારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત કરી રહ્યા છીએ અમે અને આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા આવી પહોંચી છે રત્ના સપ્રેમ નમસ્કાર સ્વીકાર કરશો 5 તારીખ ઓગસ્ટનો મહિનો 2026નું વર્ષ અને 10:02 આજના આપણા પ્રોગ્રામ વચ્ચે અમે આવ્યા છીએ મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને તો ચાલો ભાઈ આજના આપણા કાર્યક્રમને આપણે આગળ વધારીએ અને ખૂબ જ સરસ મજાના ગીતોની સાથે ખૂબ જ સરસ મજાની વાતો તમારા માટે અમે લઈ આવ્યા છીએ અને અત્યારે અષાઢ મહિનો ચાલી રહ્યો છે તો ચાલો આપણા અષાઢ મહિનાની સાથે આપ સૌ કોઈનું અમે મનોરંજન કરીએ આજના પ્રથમ ભક્તિમય ગીતની સાથે અનુરાધા પોડવાલનો આવેલો સ્વર આજના આપણા કાર્યક્રમને કરીએ શરૂઆત

वो हमारी साथ है श्रोता मित्रों आ तो मतलब मैं मानसो के फल परिपक्व थाय पछी पड़ी जाय छे अने मानस पड़िया पछी परिपक्व थाय छे परिपक्व એટલે મેચ્યોરિટી અને કહેવાય છે ને કે લાઈફમાં ઘણી વખત આ ઠોકરો ખાવી એ આપણા માટે પરિપક્વ થવું મેચ્યોર થવા માટેની એક પ્રતિક્રિયા છે એક આપણે કહીએ ને કે આ સફરમાં આપણને શીખવાની એક ઓપોર્ચ્યુનિટી છે અને જો ના શીખીએ તો ભાઈ આપણે મેચ્યોર કઈ રીતે બનીશું સમજદાર કઈ રીતે બનીશું તો એનીવેઝ આજના આપણા સફરમાં આપણે કહીએ ને કે ભક્તિમય વાતાવરણ બંધાઈ ગયું છે પણ આ ગીત જે છે તે ભક્તિમય તો છે જ પણ તે સાથે આ એક ખૂબ જ પ્રખ્યાત ગરબો છે અને આપણા કાર્યક્રમ વચ્ચે અમે સિલેક્ટ કર્યો છે આશા કરીએ કે આવો અમારી સાથે કાર્યક્રમનું આ ગીત પણ તમને ચોક્કસ ગમશે મધુર સ્વર અનુરાધા પોડવાલ

0: Continuous music. Music. RM3.
1: Avo amari sathe. Bhai koi aparathi dur vayu jaye to definitely dil एकदम उदास थी जाए छे. एंड दिस वॉज फ्रॉम द मूवी स्कूल डेज. मीत मेहता एंड साथ आपेलो मौलिक मेहता एंड जयेश त्रिवेदी. सो कमिंग अप वंस अगेन आज फिल्म नु गीत बट कम्प्लीटली डिफरंट वर्जन गिफ्ट एकदम अलग ज गीत. कारण के आपणे कही रहे कि अत्यारे छुट्टीओ चाली रही छे अने छुट्टी ज्यारे होय ने त्यारे खास करीने बाळको माटे धींगाणा करवानो समय. पण आजकलना बाळको धींगाणा क्या करे छे, क्या मस्ती तोफान करे छे અમારી સાથે. આજકાલના બાળકો બસ પોતાના રૂમમાં ઘૂસીને મોબાઈલમાં ઘૂસાઈ જાય, પછી ક્યાં એ લોકોને ધીંગા મસ્તી કરવાનો સમય મળે છે. સાચી વાત કે નહીં? કારણ કે આજના સમયમાં જ્યારે બાળકો એકદમ જ આપણે કહીએ ને કે પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે, ત્યારે મા બાપને સૌથી વધારે ચિંતા થતી હોય છે કે મારું બાળક કાં આટલું શાંત બેઠું છે. કારણ કે આપણે જેવા બચપનના દિવસો કાઢ્યા એવા આજના છોકરાઓ ક્યાં આવા બચપનના દિવસો કાઢે છે? ક્યાં ઝાડ ઉપર ચડે છે? ક્યાં જઈને ગેડી દડે રમે છે? ક્યાં રસ્તા ઉપર રખડે છે? આજકાલના છોકરાઓને તો બસ એક મોબાઈલ આપી દો, વાઇફાઈનો પાસવર્ડ આપી દો, રૂમ આપી દો.

એક ખૂણો આપી દો અને એક ચાર્જરનું ખૂણો આપી દો એટલે આપણે કહીએ ને કે વાત પૂરી થાય. પણ તમને સાચે કહું, ધીંગાણા કરવામાં જે મસ્તી છે, જે મજા છે, તે બીજી શેમાય નથી. તો કરો ભાઈ થોડા ધીંગા મસ્તી. તમે તમારું બચપન ચાલી રહ્યું છે અત્યારે, એકદમ મોટા ન બની જાઓ.

કર ધીંગાણા કર મસ્તી અને આ સાથે જ શ્રોતા મિત્રો આજનું આ છેલ્લું ગીત લઈ આવ્યા છે તમારા માટે. તું મળે તો ઉત્સવ ફિલ્મમાંથી લેવામાં આવેલું અભય જોધપુરકરના સ્વરમાં આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ બસ એન્જોય કરતા રહો આપણા ગુજરાતી ગીતો. એન્ડ જવાનો સમય થઈ ગયો છે. ફરી મળીશું કાલે સવારે 10 વાગે અહીંયા જ રેડિયો મનોરંજન પર. સો ટિલ ધેન એન્જોય કરો, હસતા રહો, મુસ્કુરાતા રહો. એન્ડ ગુડ બાય સૌને.